0: कार्यक्रम खेतीबाड़ी हमरवारा हंगरे किसान भाई बोन ने आपनी बोन जागृति
1: ने आपनी बोन अंजलि नु
2: राम राम।
0: किसान भाई बोन आप हमरी रहो आपड़ू सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM ने आप सबनु स्वागत करा हां आपड़े आजनी कार्यक्रम खेतीबाड़ी में।
1: હવે કિસાન ભાઈ બોનો અમે અમારે ટાઈમ માટે હાજર થઈ ગયા હા કાર્યક્રમ ખેતીવાડી ને લઈને એક નવા વિષય ને હાથે। તો જાગૃતિ બોન આજે આપણી કાર્યક્રમ મે કિસાન ભાઈ બોન તકી બાતચીત નો વિષય હે કે આપણે જે ગાય રહે એના બછડા નું જે પોષણ હે એ આપણે હરતે વધાવી શકા ને એના નું પોષણ વધાવી ને આપણે દૂધ ઉત્પાદન વધારે લઈ ને આપણી જે આજીવિકા હે એને ભી અસલ બનાવી શકા।
0: હોવે તો અંજલિ પણ આના વિશે માટે આજે આપણે વાતે તો કરંગા પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હામરી લાગીત ને મોરે કરા આપણી વાતે।
1: હવે તો કિસાન ભાઈ બોન આપ હંબર તરેઝુ આપણું રેડિયો આપણી વાતે વાકર રેડિયો 90.8 FM માટે।

0: અંજલિબન, ગીત તો આવી ગયું પૂરું, અને ગીતને બાદ એક વખત ફરી આપણે કિસાન ભાઈ બહેનોનું સ્વાગત કરા હા આપણે આજની કાર્યક્રમ ખેતીવાડી મેં. ને જેમ કે ગીત કે પહેલે આપણે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાતે કરવા આ રહા કે આપણે જે ગાયનું બછડું રહે એનું પોષણ આપણે હરતે વધાવી શકા.
1: હવે તો જાગૃતિપૂર્ણ અડાઈ વિશે માટે જાણકારી આલવા બદલે આજે આપણે સ્ટુડિયો મેં શ્રીમાન પ્રમોદજી રોકડિયા સાહેબ આવ્યા તો કહે તો સપ્તકી પહેલા આપણે હામરી લડાની વાત મોરેકર આપણી વાતે.
0: હવે
2: સર નમસ્કાર.
3: નમસ્કાર
2: સર, આપકા બહોત બહોત સ્વાગત કરતે હૈ વાગડ રેડિયો પરિવાર મેં.
3: સભી કિસાન ભાઈઓ સભી આપકો બહોત બહોત નમસ્કાર.
2: સર જૈસા કે આપ જબ ભી હમારે કાર્યક્રમ ખેતીવાડી સે જુડતે હૈ તો આપ હમારે કિસાન ભાઈ બહેનો કો ખેતી સે જુડી વિશેષ જાણકારી દેતે હૈ, પર હમ દેખતે હૈ કે હમારે જો કિસાન ભાઈ બહેન હૈ વો ખેતી કે સાથ પશુપાલન ભી કરતે હૈ, અગર વો પશુપાલન મેં ગાય કે મહત્વ કો સમજે તો વો ઉનકે લિયે ઓર ઝ્યાદા ફાયદેમંદ હોતા હૈ. પર ગાય કે મહત્વ કે સાથ હમ યે ભી દેખતે હૈ કે ગાય કે જો બછડા ઓર બછડી હોતે હૈ ઉનકા પાલન પોષણ કરના ભી હમારે લિયે બહોત અચ્છા હોતા હૈ. તો આજ કાર્યક્રમ કે માધ્યમ સે હમ સબસે પહેલે તો ગાય કે જો બછડા બછડી હોતે હૈ ઉનકે મહત્વ કો જાનેંગે, સાથ હી ઉનકા પોષણ કૈસે બઢાએ વો ભી આજ હમ કાર્યક્રમ કે માધ્યમ સે આપસે જાનના ચાહેંગે.
3: કિસાન ભાઈઓ, જૈસા કે અપન બછડે કે ઓર ગાય કે જો બછડે હૈ બછડી હૈ इसके पोषण के लिए और उसको पालन की क्या व्यवस्था होनी चाहिए इसके बारे में अपन बात करना चाहते हैं.
2: जी हाँ,
3: अपन अक्सर देखते हैं कि ज्यादातर हमारे जितने भी पशुपालक हैं उनका ज्यादा रुझान नए गायों को खरीदने में हो जाता है, बनिस्पत की जो अपनी बछड़ी है उसको अच्छे से पोषण देकर उसको अच्छी दुधारू बनाने के बजाय में. तो क्योंकि क्या होता है कि अपना जो गाय है अपने पास में और जो उसकी बछड़ी हुई है
2: जी जी.
3: तो अगर उसके हम अच्छा पोषण देंगे तो उससे दूध की मात्रा बढ़ जाएगी अच्छी खासी, जबकि अगर हम नई गाय खरीद के लाते हैं तो उसमें कई सारी बीमारियां आने की भी समस्या रहती है.
2: जी हाँ.
3: जैसे थनेला रोग है. अब जहां से भी हम गाय नई गाय लाएं तो हो सकता है उसमें कोई गाय में बीमारी वगैरह हो, जबकि हमारे जो गाय की जो बछड़ी है तो उसमें क्योंकि हम अच्छे से जब गाय की बछड़ी का हम प्रजनन भी कराएंगे तो अच्छे सांड से कराएंगे तो हमारा जो गाय है जो हमारे पास अच्छी प्रजाति की है उन्नत नस्ल की है तो वो क्या है उसमें हमारी बछड़ी भी अच्छी होगी. और अक्सर अपन देखते हैं कि बछड़ी का हम जो पालन पोषण करने में थोड़ी सी कमी कर जाते हैं, कंजूसी कर जाते हैं, तो उससे जो क्योंकि उसमें भी आगे जाके उसमें अच्छा दूधारू बनने की संभावना होती है.
2: जी हाँ.
3: लेकिन शुरू में अगर हम कमजोरी रख देते हैं तो उसमें दूध की जो मात्रा है वो कम पड़ जाती है. तो हमारे नए गायों के खरीदने की वजह हमको ये ध्यान रखना चाहिए कि जो हमारे बछड़े बछड़ी हैं इसका अगर पोषण हम अच्छे तरीके से करें तो हमारा दूध की मात्रा बढ़ सकती है.
2: जी बिल्कुल सर, आपने सही कहा, क्योंकि हम देखते हैं कि हमारी जो भी पुराने पशु होते हैं उनकी हम ढंग से देखभाल नहीं कर पाते हैं और इसी वजह से उनका जो दूध उत्पादन

થકી નીકળતે વખત કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ, માની દુઆ, પિતાની ઉમ્મીદ, નિસોરની મુસ્કાન હોવે, એટલે ગાડી ધીરે ચલાવો, હેલ્મેટ પહેરો, સીટ બેલ્ટ લગાડો, એક નાની સી સાવધાની હેતી જિંદગી બચાડી લેગા, સડક સુરક્ષા અપનાવો, કેમકે ઘેરે કોઈ આપણો ઇંતજાર કરી રહ્યું હૈ. વાગડ રેડિયો એવં વાગધારા સંસ્થા દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: કાર્યક્રમ ઘુમર હમરવારી અમર હિત્તે બોને ને આપની બોન મનીષા
1: ને આપની બોન અંજલીનું
0: રામ રામ. હવે બોનો આપ સબ હમળી રહ્યા હો આપણો સામુદાયિક રેડિયો વાગ રેડિયો 90.8 FM. આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજને કાર્યક્રમ ઘુમર મેં.
1: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. તો મનીષા બોન, આજે આપણા કાર્યક્રમ મેં બોન થકી વાતચીત નું વિષય હે કે આપણી જે બોને હે એનાની રોજની જે જીવનશૈલી હે એ વગડવાને કારણ આપણે દીકી રહો કે ઘણા આકાની બીમારી થઈ ગઈ હે. તો આજે આપણે એ જાણંગા કે વગડતી જીવનશૈલી ને કારણ આપણી બોન મેં કઈ કઈ બીમારી શરૂ થઈ ગઈ હે ને હતે એની બીમારી થકી આપણી બોનને બચવું હે. હવે કેમ કે આપણે દેખો હો કે અક્સર આપણી જે બોને હે એ પરિવારની દેખભાલ કરે હે, પરબાતે જલ્દી ઉઠે હે, ઘરનું કામ કરે હે, સૂરોની જિમ્મેદારી, પરિવારના જે બુઝુર્ગ હે ગડલમન કહે એની દેખભાલ કરે હે, નોકરી ખેતીવાડીનું કામ, આ સબ ચીજે એ દેર રાત સુધી અસલ તરીકા થકી કરતી રહે હે. પણ આનમે સબથી મોટો સવાલ એ આવે કે આપણી બોન આપણા સ્વાસ્થ્યને એટલું જ ધ્યાન રાખી રહી હે જેટલું એ પરિવારનો મનકનું ધ્યાન રાખે હે. અક્સર આના જવાબ મેં એ આવે હે કે નતી રાખતી. તો આજના ટાઈમ મેં આપણે દેખી રહ્યો કે ઘણા આકારની ચીજે બદલી ગઈ હે. આપણી જે જિંદગી હે એ તેજી તકી દોડી રહી હે. ને પહેલે તો મન કરશે તો એ પેદલ હંટતા હતા, ઘરનું ભોજન ખાતા હતા, શારીરિક શ્રમ વધારે કરતા હતા. પણ અવડેના ટાઈમે આપણે દીકી રહો કે આ હેતી ચીજે બદલાઈ ગઈ હે. આજે મન કહે હે એ એક ઠેકણે ઘણી વાર સુધી બેઠે રહે હે, મોબાઈલનું વધારે પ્રયોગ કરે હે, શારીરિક ગતિવિધિ કમ કરે હે, અને બાળતોનું તલ્યું ભૂનું ને મસાલેદાર જે ભોજન હે એ વધારે ખાય હે. નીંદની કમી એણાને મય થઈ ગઈ હે ને અનિયમિત દિનચર્યા જે હે એ એણાને જીવનનો હિસ્સો બની ગઈ હે. ઘણી આદતો મેં આપણે દેખો હો કે આ આદતે આપણી બોનોને મય ભી આવી હે, જેને કારણ ઘણા આકારની સ્વાસ્થ્ય સમસ્યાએ આપણને આપણી બોનોને મય દેખવા મેં મળી રહી હે. તાસે જાણંગા આના વિશે માટે કે જીવનશૈલી સંબંધિત કઈ કઈ બીમારી આપણી બોનોને થઈ રહી હે, હું કારણ હે ને કયા ઉપાયને માધ્યમ થકી આપણી જે બોને હે એ અણી સબ ચીજ થકી દૂર રહી શકે.
0: હવે અંજલિ બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે કાર્યક્રમને માધ્યમ કરતી આના વિષય માટે આપણે બોને ખતે ઘણા આકારની વાત રેંગા. પણ કાર્યક્રમની શરૂઆત મેં હમણાં ગીત ને મોરે કર આપણી વાત.
1: હવે તો ભાઈ બોનો આપ હમળતો રહેશું આપણું રેડિયો આપણી વાત વાગડ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિ બોન ગીત ત્યાં આવશું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણે ભાઈ બોનોનું સ્વાગત કરું હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મી જેમ કે ગીત થકી પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હ કે આપણે જે બોનની જીવનશૈલી હતી જે જુડી બીમારી હી વે હેતે વધી રહી ને હું સમસ્યા હૈ ને એનું સમાધાન હું થઈ શકે આયસ બોને તમારે કેવું ચાંગા કે આપણે સબકથી પહેલતે આ સમજવું કે આપણે જીવનશૈલી હતી એવી કઈ સમસ્યા હૈ કઈ બીમારી હિ જે આપણે જલ્દી થાય હૈ એન ખતે અંજલિ બોન આપણે ખબર પડે છે કે આપણે રોજની આદતે ખતી જોડીને આપણે શરીરને આપણે મન માટે કઈ બીમારી એવી નકારાત્મક પ્રભાવ નાખી રહી હે આ બીમારી એ બોને ઘણા અક્કાના કારણ ખતી થઈ શકે જેમ કે આપણે શારીરિક ગતિવિધિ હે વે કમ થઈ જાય તેના કારણ ખતી બી આ બળવા માંડી જઈ હે ઘંટો અંજલિ બોન આપણે બહીને કામ કરે હ અસંતુલિત ભોજન કરે હ વધારે મીઠું ખા હ અને જ્યાદા તેલ ને નમક વાળું સેવન કરે હ ને પેકેટ વાળા જે દુકાન વાળું ખાવાનું રહે વો ખા હ ને પર્યાપ્ત નીંદ લે ને પર્યાપ્ત નીંદ ને લેતો હ ને લગાતાર તણાવ મે રહ તેને સાથે બોને આપણે દેખ હ કે ઘણા કાને બોને તમાકુ ને હાનિકારક જે પદાર્થ રહે વણનું સેવન કરે હે એન ખતે અંજલિ બોન આપણે દેખ હ કે આ આદતે હવે ધીરે ધીરે આપણે શરીરને પ્રભાવિત કરવા માંડી જાય એમ જેણ ખતે આપણે દેખ હ કે આપણે જીવનશૈલી ખતી જુડી જે બીમારી હવે અચાનક તે આપણે નથી દેખાતી હે પણ આપણે શરીર મે ધીરે ધીરે હવે વિકસિત થવા માંડી જાય હે ઘણા વખત બોને કેવું ચાંગા કે આના લક્ષણ આપણે શરીર મે દેખાતા નથી હે પણ ધીરે ધીરે આ બીમારી હવે વધતી જાય
1: હવે મનીષા બોન આપે સહી કીધું આ સવે વાત કરો તો આપણી જે બોનોની જિંદગી હે એ પહેલેના ટાઈમ મેં અલગ હતી ને અવડેના ટાઈમ મેં જે જિંદગી હૈ એમાં ઘણા કનું બદલાવ આવ્યું હૈ આજે આપણી બોને ઘર સંભાળે હે એની સાથે નોકરી વ્યવસાય ખેતી સામાજિક કાર્ય ને ઘણા કની જિમ્મેદારી નિભાવે હે આ બદલાવ આપણે નિશ્ચિત તોર માટે કહી શકો કે આપણી બોનોનું પ્રગતિનું પ્રતીક હૈ પણ આને સાથે ઘણી વખત આપણી જે બોને હે એની સબ જિમ્મેદારી નિભાવતે તકે આપણા સ્વાસ્થ્યને વાય છોડી દે હે ઘણી વખત ઘણી બોને ટાઈમ માટે ખાવાનું નથી ખાતી ઘણી બોને પરબાતનું નાસ્તો નથી કરતી ઘણા કની જે બોને હે એ હેતો દાડો કામ કરે હે ને પર્યાપ્ત આરામ નથી કરતી ઘણા કની એવી બોને બી રહે હે મનીષા બોન જે તણાવ લે હે ને એ પરેશાની કેના મન કતે કી સાંજા બી નથી કરતી ને ઘણા કની જે બોને હે એ ડોક્ટર ને પાસ નથી જતી ને એની સમસ્યા જે હે એ ધીરે ધીરે વધતી જાય હે તો અક્સર ઘરની જે જિમ્મેદારી હે એ આપણી બોનસ નિભાવે હે ને ઘર મે બી કોઈ નાનું સોરું હે એને બુખાર આવ્યો હે પતિની તબિયત ખરાબ થઈ ગઈ હો વડલા મન કરીને કોઈ સમસ્યા હો તો આપણી બોને જે હે એ તરત ચિંતા કરવા લાગી જાય હે કે આવું શું હોય તો તરત આપણાને જવું જ પડેગા ડોક્ટરને ભરવું પડેગા પણ ખુદની થકાન કમજોરી સિરદર્દ લગાતાર તણાવને મહેસૂસ કરવા બાદ બી એ અક્સર એમ કહે હે કાંઈ નહીં આવું તમારે ચાલતું રહે વધારે કાંઈ નથી શું તો આવી ચીજને આપણને સમજવું હોગા કે આ સબ જે કમજોરી થકાન અવડેના ટાઈમે આપણે નજરઅંદાજ કરી રહ્યો એ આપણે બદલે સહી નથી કેમકે આ સબ ચીજે અગાડી જઈને આપણા સ્વાસ્થ્યને ખરાબ કરેગા ને એને સાથે આપણું જે પરિવાર હે ને આપણી જે ચીજે હે એ બી વગડી જાયગા
0: હવે અંજલિ બોન આયસ મધુમેહની વાત કરો તો આપણે દેખો કે આજે મધુમેહ યાને કે બોનો આપણે જે ડાયાબિટીસની આ ગંભીર સમસ્યા હવે આપણે શરીર માટે વધારે પડે હેમ જ્યારે આપણે શરીર મેં રક્ત શર્કરાનું સ્તર બળવા માંડી જાય ત્યારે અંજલિ બોન આપણે દેખો કે આના ખાતે આપણે શરીરને ઘણા અક્કાના અંગ રહેવી પ્રભાવિત થઈ જાય હેમ બોને કેવું ચાંગા કે આપણે મધુમેહનો ખતરો રહે એને પસાડે ઘણા અક્કાના કારણ રહે જેમ કે ગીત થકી પહેલે બી બતાડ્યું હતું કે શારીરિક ગતિવિધિઓની કમીને કારણ આપણે મોટાપો ને અસંતુલિત ખાનપાન આપણે ખા હા તે વેન કારણ ને વધારે મીઠું ને આપણે જે મીઠો પે પદાર્થનું સેવન કરે વેન કારણ ને એને સાથે અંજલિ બોન આપણે દેખ હા કે આપણે પરિવાર મેં પહેલે કે ને આ બીમારી વે તે વેણ ખતી બી થઈ શકે તણાવને કારણે થઈ શકે અનિયમિત જીવનશૈલી વેગા વેન કારણ થઈ શકે તે બોને કેવું ચાંગા કે ઘણા વખત મધુમેહના જે લક્ષણ હે આપણે શરૂઆત મેં દેખાતા નથી હે આ ધીરે ધીરે આપણે શરીર મેં આવતા જાય ને આ બીમારી હવે વધતી જાય હે તે કેવું ચાંગા કે એણ બલતે આપણે નિયમિત જાંચ કરાવવી ઘણી મહત્વપૂર્ણ હે
1: હવે મનીષા બોન આપણે દેખ હ કે ઘણા જે મન કહે એને વધારે પ્યાસ લાગે બાર બાર બાથરૂમ જવું પડે વધારે થકાન મહેસૂસ થા વજન મેં બદલાવ થા આ સંકેત હે કે આપણાને મધુમેહ થવા વાળું હે આના લક્ષણો માટે આપણે બીમારીનો પતો તો નથી કરી શકતા પણ ડોક્ટર તકી વાત કરીને આપણે જાંચ કરાવીશું હે ને મધુમેહ તકી બચવા બદલે આપણને સંતુલિત ભોજન નિયમિત શારીરિક ગતિવિધિ પર્યાપ્ત નીંદ ને સ્વસ્થ વજન બનાવીને રાખવું ઘણું જરૂરી હે અવડેના ટાઈમે આપણે દેખી રહ્યા કે મધુમેહની જે બીમારી હૈ એ ઘર મેં એક મનકને તે હેસ હૈ તો એવા મેં આપણને આ ધ્યાન રાખવું હોગા કે હર તે આપણે આપણા જીવનને બદલાવ લાવી શક તો જેમ કે વાતે કાર્યક્રમની ઘણી અસર ચાલી રહી હે આપણી બોનો તકી અગાડી બી આપણે આમસ કરતા રંગા પર મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનોને આપણે એકોર ગીત સંભળાવી દઉં
0: હવે અંજલિ બોન તો બોના હમણાં આ ગીત

0: બહેનબોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણા પાસા ફરક કાર્યક્રમ ઘૂમર મી. જેમ કે આજ આપણા કાર્યક્રમમાં ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાત જાણી રહો કે હરતે આપણી જે જીવનશૈલીમાં બદલાવ આવ્યો હે એને કારણ આપણી બહેનોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાએ ઘણા કાની વધી રહી હે. ગીત થકી પહેલે આપણે મધુમેહની બારામાં જાણ્યું, આ સવે વાત કરો કે આપણી જે બહેનો હે એનામાં વધારે રક્તચાપ ભી વધી રહ્યું હે. આપણે કહી શકો કે આપણી બહેનોની બીપીની સમસ્યા થઈ શકે. આ સબ જે ચીજે હે એ આપણે જીવનશૈલી ને બદલવાને કારણ જ થાય હે. કેમ કે રક્તચાપ લાંબા ટાઈમ સુધી વધારે આપણા શરીરમાં ભણતું રહે હે, ને અગર આપણે આનું ઉચિત પ્રબંધન નહીં કરો તો આ આપણા હૃદય મસ્તિષ્ક ને શરીરના કયા અંગને પ્રભાવિત કરી શકે. આ જે બીમારી હે એ બહેનોમાં તનાવ, ભાગદોડ, અનિયમિત જીવનશૈલીને કારણે વધારે દેખવામાં મળી રહી હે. આપણે દેખો કે આપણી બહેને પરબાતે જલ્દી ઉઠે, તોરણને તૈયાર કરે, ખાવાનું બનાવવાનું કામ કરે, ઘરનું કામ પાસે આવીને ફરી ઘર હંભારે, પરિવારની ચિંતા, રાત્રે મોડા સુધી મોબાઈલ ચલાવે હે. આ સબ જે ચીજે હે એને કારણે એને આરામ, વ્યાયામ ને પર્યાપ્ત નિંદરની જે ચીજે હે એ સામેલ જ નથી કરી પાતી આપણા જીવનમાં. એને કારણે લગાતાર તનાવ વધે હે. એને સાથે આપણે દેખો હ કે નમક જે હે એનું વધારે સેવન કરવું, આપણે મોટાપું, શારીરિક નિષ્ક્રિયતા, તનાવને કારણે આ આપણને ઉચ્ચ રક્તચાપનું જોખમ જે હે એ વધી જાય હે. તેમ માટે જાંચ કરાવીને આપણે ડોક્ટર થકી સલાહ લઈને જે ડોક્ટર આપણને દવાઈ આલે એ ટાઈમ માટે લેવી બી હે. ઘણી બહુ એમ કરે આજે લીધી ને બે દાડા ફેરી ભૂલી ગઈ, પછી એક દાડો લીધી ને ફેરી ભૂલી ગઈ. હોવું આપણને નથી કરવું. અગર આપણને ડોક્ટર કઈ બી બીમારી પહેલે દવાઈ આલી રહ્યો હે તો આપણને એને ટાઈમ માટે લેવો હોગા.
1: હવે અંજલિબોન એને સાથે આપણે દેખા કે એન કારણ ખતે આપણે મોટાપું હે વો બી બઢતું જાય હે. જેન ખતે આપણે દેખા કે આપણે શરીરની જે શારીરિક ગતિવિધિ હે એવી કમ થઈ જઈ હે. આપણે શરીરમાં વધારે વરસાદ જમા થવા માંડી જાય હે. જેન કારણ ખતે બોને આપણે દેખા કે આપણે મોટાપું હે વો બી વધતું જાય હે. એને સાથે આપણે હૃદય સ્વાસ્થ્ય માટે બી ધ્યાન આલવું ઘણું જરૂરી હે. ઘણા વખત અંજલિબોન દેખા કે આપણે બોને બહારું તે આપણે શરીરનું ધ્યાન રાખીએ હે, પણ માએ આપણે જે બીમારી થઈ રહી હે વેણનું ધ્યાન જ નથી રાખતી. જેન કારણ ખતે આપણે દેખો કે આપણે જે શરીરને હૃદય રહી છે, રક્તચાપ જે રહી, આ સબ બીમારી એવી વધતી જાય હે. એને સાથે અંજલિબોન દેખો કે આપણે બોનોમાં થાઇરોઇડની સમસ્યા એવી બી વધારે દેખવા મળે હે.
0: હવે મનીષાબોન એની સાથે આપણે દેખી રહ્યો કે બદલતી જીવનશૈલીને કારણે આપણે બોનોને માનસિક તનાવ એ સ્વાસ્થ્ય સંબંધિત ઘણા કાની ચીજે વધી રહી હે. આપણે આપણા ટાઈમમાં ઘણી વાતે સાંભળી રહ્યો કે આપણી બોનોમાં નિંદરની કમી થઈ ગઈ હે. એના ટાઈમમાં તો નિંદર નથી આવતી, આવે હે તો બી અડધી રાત્રે એની નિંદર ઉગડી જાય હે. એની સાથે આપણી બોને જે હે એને આપણે જીવનમાં સંતુલિત ભોજનને અપનાવવો હોગા. આપણે જે બોને હે એ સંતુલિત ભોજનને ટાઈમ માટે લેંગા તો એન તકી એનાનું સ્વાસ્થ્ય અચ્છું રહેગા. એની સાથે કેવું ચંગા કે પરિવારની તો જિમ્મેદારી આપણને નિભાવવી છે, એની સાથે આપણને ખુદને બદલે બી હોસવું હોગા. આપણને આપણી જીવનશૈલીમાં નાના નાના પરિવર્તન કરવા હે. જેમ કે નિયમિત રૂપ તકી આપણને સક્રિય રહેવું હે. હર દિન આપણી ક્ષમતાની પરિસ્થિતિ અનુસાર આપણાની શારીરિક ગતિવિધિ વલ્લે ટાઈમ કાઢવો હોગા. ભોજનમાં વિવિધતા રાખવી હોગા. વધારે તેલ, નમક ને મીઠા જે પેય પદાર્થ હે એણન તકી દૂર રહેવાની કોશિશ કરવી હોગા.
1: હવે
0: શરીરની જરૂરતને અનુસાર પર્યાપ્ત પાણીનું આપણને સેવન કરવું હે. રાત્રમાં પર્યાપ્ત આરામ ને નિંદર લેવાની પૂરી કોશિશ કરવી હે. તનાવ થકી દૂર રહેવું હે ને એને નજરઅંદાજ કરી દેવો હે. રક્તચાપ, રક્ત શર્કરા ને બીજા જે જાંચ હે એ ટાઈમ માટે આપણને કરાવતું રહેવું હે. કેમ કે આપણે દેખો હ કે નિયમિત અગર આપણે સ્વાસ્થ્ય જાંચ નહીં કરાવો તો આ જે બીમારી હે એ ધીરે ધીરે આપણા શરીરના કયા અંગને પ્રભાવિત કરી શકે. એટલે આપણને ટાઈમ માટે એની જાંચ કરાવવી હે. તંબાકુ, ધૂમપાન જે હે એ આપણા સ્વાસ્થ્ય બદલે અસલ નથી, એણન તકી દૂરી પણ આપવી હે. ને માનસિક ને ભાવનાત્મક પરેશાની હોવે તો કયા ભરોસેમંદ મનક તકી આપણને એ વાત સાંજા કરવી હે, જેન તકી આપણું જે માનસિક તનાવ હે એ દૂર થાગા.
1: હવે અંજલિબોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે દેખી રહીએ હે કે કાર્યક્રમને માધ્યમ કથી આપણે બોને કથી અણા વિશે માટે ઘણા હક્કાની વાતે થઈ ગઈ. હવે દેખી રહીએ હે કે ટાઈમ બી થઈ ગયો હે આપણે કાર્યક્રમ કથી છૂટ પડવાનો. છૂટતે પડે પણ જાતે કથી પહેલા આપણે બોનોને એક બીજું ગીત સાંભળાવી દઉં.
0: હવે

0: बोने अनस के थाते कार्यक्रम घूमर तक ही पड़ा सुटा आपने इस के ऊंचांगा कि जीवन शैली में बदलाव तक ही आपड़ा ने घना आकानी समस्या देखवी पड़े है इडले आपड़े आपड़ी आदत ने हदार वो होगा आपड़े हूँ खाई रहो किटलू हैंडी रहो किटलू आराम करी रहो किटलू तनाव ले रहो आ सब चीजें आपड़ा स्वास्थ्य ने प्रभावित करी शके इडले आपड़े जीवन में अगर आपड़ा ने स्वस्थ रहो है तो अन्य सब चीजें माते विचार करी ने आपड़े जीवन शैली में आपड़ा ने बदलाव करवो होगा तो आशा कर हम मनीषा बोन के हंगरी वाते आपड़ी बोन ने कमी होगा तो बोने आपने अमारो आज नो कार्यक्रम केवु लाग्यु एनी बारा में आप राय सुझाव अमने आली शको अमरे अणपथा माते
1: હવે બોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે આ ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9414082643
0: એને સાથે ફાઇન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટીમ માંથી એક નવા વિષય ને હાતી તાર હુદી
0: રામ રામ રામ રામ

0: किसान भाई बहन आप हमरे रहो आपड़ो सामुदायिक रेडियो वाग रेडियो 90.8 FM ने आप सबनो स्वागत कर हां आपड़े आजनी कार्यक्रम खेतीवाड़ी में।
1: હવે કિસાન ભાઈ બહેનો, અમે અમારા ટાઈમ માટે હાજર થઈ ગયા હું કાર્યક્રમ ખેતીવાડીને લઈને એક નવા વિષયને હાથે। તો જાગૃતિ બહેન, આજે આપણી કાર્યક્રમમાં કિસાન ભાઈ બહેનો થકી વાતચીતનો વિષય હે કે આપણે જે ગાય રહે એના બછડાનું જે પોષણ હે એ આપણે હરતે વધાવી શકીએ અને એનાનું પોષણ વધાવીને આપણે દૂધ ઉત્પાદન વધારે લઈને આપણી જે આજીવિકા હે એને બી અસલ બનાવી શકીએ।
0: તો અંજલિ પણ આના વિશે માટે આજે આપણે વાતે તો કરંગા, પણ કાર્યક્રમની શરૂઆતમાં આપણે હામરેલા ગીતને મોરે કર આપણી વાતે।
1: હવે તો કિસાન ભાઈ બોન, આપ હમરતે રેજુ આપણું રેડિયો આપણી વાતે વાકર રેડિયો 90.8 FM માટે।

0: આપની બોન અંજલીનું
1: રામ રામ. હવે બોનો આપ સબ સાંભળી રહ્યા હો આપણો સામુદાયિક રેડિયો વાઘ રેડિયો 90.8 FM. આપ સભીનું સ્વાગત કરે હા અમારે આજની કાર્યક્રમ ઘુમર મેં.
0: હવે બોને લઈને હાજર થઈ ગયા હા કાર્યક્રમ ઘુમર ને લઈને એક ના વિષય ને હાથે. તો મનીષા બોન, આજે આપણા કાર્યક્રમ મેં બોન થકી વાતચીત નું વિષય હૈ કે આપણી જે બોને હે એનાની રોજની જે જીવનશૈલી હૈ એ વગડવાને કારણ આપણે દીકી રહો કે ઘણા આકાની બીમારી થઈ ગઈ હે. તો આજે આપણે એ જાણંગા કે વગડતી જીવનશૈલી ને કારણ આપણી બોન મેં કઈ કઈ બીમારી શરૂ થઈ ગઈ હે ને હતે એની બીમારી થકી આપણી બોનને બચવું હૈ. હવે કેમ કે આપણે દેખો હો કે અક્સર આપણી જે બોને હે એ પરિવારની દેખભાલ કરે હે, પરવાતે જલ્દી ઉઠે હે, ઘરનું કામ કરે હે, સૂરની જિમ્મેદારી, પરિવારના જે બુઝુર્ગ હે ગડલમન કહે એની દેખભાલ કરે હે, નોકરી ખેતીવાડીનું કામ, આ સબ ચીજે એ દેર રાત સુધી અસલ તરીકા થકી કરતી રહે હે. પણ આનમે સપ્તકી મોટું સવાલ એ આવે કે આપણી બોન આપણા સ્વાસ્થ્યને એટલું જ ધ્યાન રાખી રહી હે જેટલું એ પરિવારનો મનકનું ધ્યાન રાખે હે. અક્સર આના જવાબ મેં એ આવે હે કે નતી રાખતી. તો આજના ટાઈમ મેં આપણે દેખી રહ્યો કે ઘણા આકારની ચીજે બદલી ગઈ હે. આપણી જે જિંદગી હે એ તેજી તકી દોડી રહી હે. અને પહેલે તો મન કસે હતો એ પેદલ હંટતા હતા, ઘરનું ભોજન ખાતા હતા, શારીરિક શ્રમ વધારે કરતા હતા. પણ અવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે આ હેતી ચીજે બદલાઈ ગઈ હે. આજે મન કહે હે એ એક ઠેકણે ઘણી વાર સુધી બેઠા રહે હે, મોબાઈલનું વધારે પ્રયોગ કરે હે, શારીરિક ગતિવિધિ કમ કરે હે, અને બાળતાનું તલ્યું ભૂનું ને મસાલેદાર જે ભોજન હે એ વધારે ખાય હે. નીંદની કમી એના નિમય થઈ ગઈ હે ને અનિયમિત દિનચર્યા જે હે એ એના જીવનનો હિસ્સો બની ગઈ હે. ઘણી આદતો મેં આપણે દેખો હો કે આ આદતે આપણી બોનોને મય ભી આવી હે, જેને કારણ ઘણા આકારની સ્વાસ્થ્ય સમસ્યાએ આપણને આપણી બોનોને મય દેખવા મેં મળી રહી હે. તાસે જાણંગા આના વિશે માતે કે જીવનશૈલી સંબંધિત કઈ કઈ બીમારી આપણી બોનોને થઈ રહી હે, હું કારણ હે ને કયા ઉપાયને માધ્યમ થકી આપણી જે બોને હે એ અણી સબ ચીજો થકી દૂર રહી શકે.
1: હવે અંજલી બોન આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે કાર્યક્રમ ને માધ્યમ કથી આના વિષય માટે આપણે બોને ખતે ઘણા કાની વાતે રેંગા. પણ કાર્યક્રમ ની શરૂઆત મેં હમણાં ગીત ને મોરે કર આપણી વાતે.
0: હવે તો ભાઈ બોનો આપ હમળતો રહેશું આપણું રેડિયો આપણી વાતે વાઘ રેડિયો 90.8 FM માટે.

0: અંજલિબોન ગીત ત્યાં શું પૂરું અણા ગીત બાદ એક વખત ફેરે આપણી ભાઈ બોનોનું સ્વાગત કરે હું આપણે આજને કાર્યક્રમ ઘુમર મી જેમકી ગીતે કે પહેલે વિશે બતાડ્યું હતું કે આજે આપણે વાત કરવા વાળા હું કે આપણે જે બોનની જીવનશૈલી હતી જે જુડી બીમારી હી વે હેતે વધી રહી એની હું સમસ્યા હે એનું સમાધાન હું થઈ શકે આયસ બોને તમારે કેવું ચાંગા કે આપણે સબકથી પહેલા આ સમજવું કે આપણે જીવનશૈલી હતી એવી કઈ સમસ્યા હે કઈ બીમારી હિ જે આપણે જલ્દી થાય હે એમ ખતે અંજલિ પણ આપણે ખબર પડી કે આપણે રોજની આદતે ખતી જોડીને આપણે શરીરને આપણે મન માટે કઈ બીમારી એવી નકારાત્મક પ્રભાવ ના કરીએ એમ આ બીમારી બોને ઘણા કાને કારણ ખતી થઈ શકે જેમ કે આપણે શારીરિક ગતિવિધિ હે વે કમ થઈ જાય તેના કારણ ખતી બી આ બળવા માંડી જે હે ઘંટ અંજલિ પણ આપણે બહીને કામ કરે હ અસંતુલિત ભોજન કરે હ વધારે મીઠું ખા હ અને જ્યાદા તેલ ને નમક વાળું સેવન કરે હ ને પેકેટ વાળા જે દુકાન વાળું ખાવાનું રે હે વો ખા હ ને પર્યાપ્ત નીંદ લે ને પર્યાપ્ત નીંદ ને લેતો હ ને લગાતાર તણાવ મે રહ તેને સાથે બોને આપણે દેખ હ કે ઘણા કાને બોને તમાકુ ને હાનિકારક જે પદાર્થ રે હે વણનું સેવન કરે હે એન ખતે અંજલિ પણ આપણે દેખ હ કે આ આદતે હે ધીરે ધીરે આપણે શરીરને પ્રભાવિત કરવા માંડી જાય હેમ જેન ખતે આપણે દેખ હ કે આપણે જીવનશૈલી ખતી જુડી જે બીમારી હે અચાનક તે આપણે નથી દેખાતી હેમ પણ આપણે શરીર મેં ધીરે ધીરે હે વિકસિત થવા માંડી જાય હે ઘણા વખત બોને કેવું ચાંગા કે અણના લક્ષણ આપણે શરીર મેં દેખાતા નથી હે પણ ધીરે ધીરે આ બીમારી હવે વધતી જાય
1: હવે મનીષા બોન આપે સહી કીધું આયસ હવે વાત કરો તો આપણી જે બોનની જિંદગી હે એ પહેલેના ટાઈમ મેં અલગ હતી ને અવડેના ટાઈમ મેં જે જિંદગી હે એમાં ઘણા કનું બદલાવ આવ્યું હે આજે આપણી બોને ઘર સંભાળે હે એની સાથે નોકરી વ્યવસાય ખેતી સામાજિક કાર્ય ને ઘણા કની જિમ્મેદારી નિભાવે હે આ બદલાવ આપણે નિશ્ચિત તોર માટે કહી શકો કે આપણી બોનોનું પ્રગતિનું પ્રતીક હે પણ આને સાથે ઘણી વખત આપણી જે બોને હે એની સબ જિમ્મેદારી નિભાવતે તકે આપણા સ્વાસ્થ્યને વાય સુડી દે હે ઘણી વખત ઘણી બોને ટાઈમ માટે ખાવાનું નથી ખાતી ઘણી બોને પરબાતનું નાસ્તો નથી કરતી ઘણી આકની જે બોને હે એ હેતો દાડો કામ કરે હે ને પર્યાપ્ત આરામ નથી કરતી ઘણાકની એવી બોને બી રહે હે મનીષા બોન જે તણાવ લે હે ને એ પરેશાની કેના મન કતકી સાંજા બી નથી કરતી ને ઘણાકની જે બોને હે એ ડોક્ટરને પાસે નથી જતી ને એની સમસ્યા જે હે એ ધીરે ધીરે વધતી જાય હે તો અક્સર ઘરની જ જિમ્મેદારી હે એ આપણી બોનેસ નિભાવે હે ને ઘરમાં બી કોઈ નાનું સોરું હે એને બુખાર આવ્યો હે પતિની તબિયત ખરાબ થઈ ગઈ હો વડલા મન કરીને કોઈ સમસ્યા હો તો આપણી બોને જે હે એ તરત ચિંતા કરવા લાગી જાય હે કે આવું શું હોય તો તરત આપણને જવું જ પડેગા અને ડોક્ટરને ભરવું પડેગા પણ ખુદની થકાન કમજોરી સિરદર્દ લગાતાર તણાવને મહેસૂસ કરવા બાદ બી એ અક્સર એમ કહે હે કાંઈ નહીં આવું તમારે ચાલતું રહે વધારે કાંઈ નથી શું તો આવી ચીજને આપણને સમજવું હોગા કે આ સબ જે કમજોરી થકાન અવડેના ટાઈમે આપણે નજરઅંદાજ કરી રહ્યો એ આપણે બદલે સહી નથી કેમ કે આ સબ ચીજે અગાડી જઈને આપણા સ્વાસ્થ્યને ખરાબ કરેગા ને એને સાથે આપણું જે પરિવાર હે ને આપણી જે ચીજે હે એ ભી વગડી જાયગા
0: હવે અંજલિ બોન આયસ મધુમેહની વાત કરો તો આપણે દેખ કે આજે મધુમેહ યાને કે બોનો આપણે જે ડાયાબિટીઝ ની આ ગંભીર સમસ્યા હે આપણે શરીર માટે વધારે પડે હેમ જયારે આપણે શરીર મેં રક્ત શર્કરાનું સ્તર બળવા માંડી જાય હે તારે અંજલિ બોન આપણે દેખ કે આના ખાતે આપણે શરીરને ઘણા કાને અંગ રહેવી પ્રભાવિત થઈ જઈ હેમ બોને કેવું ચાંગા કે આપણે મધુમેહનો ખતરો રહે એને પસાડે ઘણા કાને કારણ રહે જેમ કે ગીત થકી પહેલે બી બતાડ્યું હતું કે શારીરિક ગતિવિધિઓની કમીને કારણ આપણે મોટાપો ને અસંતુલિત ખાનપાન આપણે ખા હા તે વેન કારણ ને વધારે મીઠું ને આપણે જે મીઠો પે પદાર્થનું સેવન કરે વેન કારણ ને એને સાથે અંજલિ બોન આપણે દેખ કે આપણે પરિવાર મેં પહેલે કે આ બીમારી વે તે વેણ ખતી બી થઈ શકે તણાવને કારણે થઈ શકે અનિયમિત જીવનશૈલી વેગા વેન કારણ થઈ શકે તે બોને કેવું ચાંગા કે ઘણા વખત મધુમેહના જે લક્ષણ હે બી આપણે શરૂઆત મેં દેખાતા નથી હે આ ધીરે ધીરે આપણે શરીર મેં આવતા જાય ને આ બીમારી હે વધતી જાય હે તે કેવું ચાંગા કે એણ બદલે આપણે નિયમિત જાંચ કરાવવી ઘણી મહત્વપૂર્ણ હે
1: હવે મનીષા બોન આપણે દેખ હ કે ઘણા જે મન કહે એને વધારે પ્યાસ લાગે બાર બાર બાથરૂમ જવું પડે વધારે થકાન મહેસૂસ થા વજનમાં બદલાવ થા આ સંકેત હે કે આપણાને મધુમેહ થવા વાળું હે આના લક્ષણો માટે આપણે બીમારીનો પતો તો નથી કરી શકતા પણ ડોક્ટર તકી વાત કરીને આપણે જાંચ કરાવીશું હે ને મધુમેહ તકી બચવા ભલે આપણને સંતુલિત ભોજન નિયમિત શારીરિક ગતિવિધિ પર્યાપ્ત નીંદ ને સ્વસ્થ વજન બનાવીને રાખવું ઘણું જરૂરી હે અવડેના ટાઈમમાં આપણે દેખી રહ્યો કે મધુમેહની જે બીમારી હે એ ઘર મેં એક મનકને તે હેસ હે તો એવામાં આપણને આ ધ્યાન રાખવું હોગા કે હરતે આપણે આપણે જીવનને બદલાવ લાવી શક તો જેમ કે વાતે કાર્યક્રમમાં ઘણી અસર ચાલી રહી હે આપણી બોનો તકી અગાડી બી આપણે આમસ કરતા રંગા પણ મારું મન થઈ રહ્યું હે કે કેમને આપણી બોનોને આપણે એક ઓર ગીત સંભળાવી દઉં
0: હવે અંજલિ બોન તો બોના હમણાં આ ગીત

0: બાઈનબોનું ગીત તો આવીશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણા પાસા ફરક કાર્યક્રમ ઘુમર મી. જેમ કે આજે આપણા કાર્યક્રમમાં ઘણી અસલ તરીકા થકી ઘણા કાની વાત જાણી રહો કે હરતે આપણી જે જીવનશૈલીમાં બદલાવ આવ્યો હે એને કારણ આપણી બોનોમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાએ ઘણા કાની વધી રહી હે. ગીત થકી પહેલે આપણે મધુમેહની વારામાં જાણ્યું, આ સવે વાત કરો કે આપણી જે બોને હે એનામાં વધારે રક્તચાપ ભી વધી રહ્યું હે. આપણે કહી શકો કે આપણી બોનોની બીપીની સમસ્યા થઈ શકે. આ સબ જે ચીજે હે એ આપણે જીવનશૈલી ને બદલવાને કારણ જ થાય હે. કેમ કે રક્તચાપ લંબા ટાઈમ સુધી વધારે આપણા શરીરમાં ભણતું રહે હે, ને અગર આપણે આનું ઉચિત પ્રબંધન નહીં કરો તો આ આપણા હૃદય મસ્તિષ્ક ને શરીરના કયા અંગને પ્રભાવિત કરી શકે. આ જે બીમારી હે એ બોનોમાં તનાવ, ભાગદોડ, અનિયમિત જીવનશૈલીને કારણે વધારે દેખવામાં મળી રહી હે. આપણે દેખો કે આપણી બોને પરબાતે જલ્દી ઉઠે, તોરણને તૈયાર કરે, ખાવાનું બનાવવાનું કામ કરે, ઘરનું કામ, પાસે આવીને ફેરી ઘર હંભારે, પરિવારની ચિંતા, રાત્રે મોડા સુધી મોબાઈલ ચલાવે હે. આ સબ જે ચીજે હે એને કારણે એને આરામ, વ્યાયામ ને પર્યાપ્ત નિંદરની જે ચીજે હે એ સામેલ જ નથી કરી પાતી આપણા જીવનમાં. એને કારણે લગાતાર તનાવ વધે હે. એને સાથે આપણે દેખો હા કે નમક જે હે એનું વધારે સેવન કરવું, આપણે મોટાપું, શારીરિક નિષ્ક્રિયતા, તનાવને કારણે આ આપણને ઉચ્ચ રક્તચાપનું જોખમ જે હે એ વધી જાય હે. તેમ માટે જાંચ કરાવીને આપણે ડોક્ટર થકી સલાહ લઈને જે ડોક્ટર આપણને દવાઈ આલે એ ટેમ માટે લેવી બી હે. ઘણી બહુ એમ કરે આજે લીધી ને બે દાડા ફેરી ભૂલી ગઈ, પછી એક દાડો લીધી ને ફેરી ભૂલી ગઈ, હોવું આપણને નથી કરવું. અગર આપણને ડોક્ટર કઈ બી બીમારી પહેલા દવાઈ આલી રહ્યો હે તો આપણને એને ટેમ માટે લેવો હોગા.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખા કે એન કારણ ખાતી આપણે મોટાપું હે વો બી બળતું જાય હે, જેન ખાતી આપણે દેખા કે આપણે શરીરની જે શારીરિક ગતિવિધિ હે એવી કમ થઈ જઈ હે, આપણે શરીરમાં વધારે વરસાદ જમા થવા માંડી જાય, જેન કારણ ખાતી બોને આપણે દેખા કે આપણે મોટાપું હે વો બી વધતું જાય હે. એને સાથે આપણે હૃદય સ્વાસ્થ્ય માટે બી ધ્યાન આલવું ઘણું જરૂરી હે. ઘણા વખત અંજલિ બોન દેખા કે આપણે બોને બારું તે આપણે શરીરનું ધ્યાન રાખી હે, પણ માય આપણે જે બીમારી થઈ રહી હે વેણનું ધ્યાન જ નથી રાખતી, જેન કારણ ખાતે આપણે દેખા કે આપણે જે શરીરના હૃદય રહી છે, રક્તચાપ જે રહી આ સબ બીમારી એવી વધતી જાય હે. એને સાથે અંજલિ બોન દેખા કે આપણે બોનોમાં થાઇરોઇડની સમસ્યા એવી બી વધારે દેખવા મળે હે.
0: હવે મનીષા બોન એની સાથે આપણે દેખી રહ્યો કે બદલતી જીવનશૈલીને કારણે આપણે બોનોને માનસિક તનાવ એ સ્વાસ્થ્ય સંબંધિત ઘણા કાની ચીજે વધી રહી હે. આપણે આપણા ટાઈમમાં ઘણી વાત સાંભળી રહ્યો કે આપણી બોનોને નિંદરની

ગમી થઈ ગઈ હે. એને ટાઈમમાં તે નિંદર નથી આવતી, આવે હે તો બી અડધી રાત્રે એની નિંદર ઉગડી જાય હે. એની સાથે આપણી બોને જે હિ એને આપણે જીવનમાં સંતુલિત ભોજનને અપનાવવો હોગા. આપણે જે બોને હિ એ સંતુલિત ભોજનને ટાઈમમાં તે લેંગા તો એન તકી એનો શ્વાસ અચ્છું રહેગા. એની સાથે કેવું ચંગા કે પરિવારની તે જિમ્મેદારી આપણને નિભાવવી છે, એની સાથે આપણને ખુદને બદલે બી હોશવું હોગા.

0: એમની જાંચ કરાવી હે. તંબાકુ ધૂમપાન જે હે આપણે સાસબલ્યાશીલ નથી, હેણંતકી દૂરી પણ આપવી હે. ને માનસિક ને ભાવનાત્મક પરેશાની હોવે તો કયા ભરોસેમંદ મનક તકી આપણને એ વાત સાંજા કરવી હે, જેન તકી આપણું જે માનસિક તનાવ હે એ દૂર થાંગા.
1: હવે અંજલિ બોન, આપે ઘણી અસલ વાત કીધી, જેમ કે દેખી રહીએ કે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે બોને કથી અણા વિશે માટે ઘણા હક્કાની વાતે થઈ ગઈ. હવે દેખી રહીએ કે ટાઈમ બી થઈ ગયો છે આપણે કાર્યક્રમ કથી છૂટ પડવાનો. છૂટતે પડે પણ જાતે કથી પહેલા આપણે બોને એક બીજું ગીત સાંભળાવી દઉં.
0: હવે

0: बोने अनस के ठाते कार्यक्रम घूमर तक ही पड़ा सुटा आपने इस के उचांगा कि जीवन शैली में बदलाव तक ही आपड़ा ने घना कानी समस्या देखवी पड़े है इटले आपड़े आपड़ी आदत ने हदार वो होगा आपड़े हूँ खाई रहो किटलू हेंडी रहो किटलू आराम करी रहो किटलू तनाव ले रहो आ सब चीजें आपड़ा स्वास्थ्य ने प्रभावित करी शके इटले आपड़े जीवन में अगर आपड़ा ने स्वस्थ रहू है तो अन्य सब चीजें माते विचार करीने आपड़े जीवन शैली में आपड़ा ने बदलाव करवो होगा तो आशा कर हम मनीषा बोन के हंगरी वाते आपड़ी बोन नी कमी होगा तो बोने आपने अमारो आज नो कार्यक्रम केवू लाग्यू एने बारे में आप राय सुझाव अमने आली शको अमरे अणपथा माते
1: હવે બોનો લખી લો અમારું પતું અમારું પતું હે કાર્યક્રમ ઘુમર વાગ રેડિયો 90.8 FM મુકામ પોસ્ટ કુપડા વાગધારા કેમ્પસ બાંસવાડા રાજસ્થાન અમારું પિનકોડ નંબર હે 327001 હજી વધારે જાણકારી બદલી આપ મને ફોન કરી શકો અમારા ફોન નંબર માંથી અમારું ફોન નંબર હે 9414082643
0: એની સાથે ફાઇન બોનો આપ અમારી ઈમેલ આઈડી લખી લો એને માધ્યમ થકી બી આપ આપણા રાય સુઝાવ અમને આપી શકો અમારી ઈમેલ આઈડી હે radio@vagdhara.org
1: તો બોનો ફેરે મલંગા અણાસ કાર્યક્રમ મે અણાસ ટીમ માંથી એક નવા વિષય ની હાતી તાર હુદી
0: રામ રામ રામ રામ